0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલાસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. जकार्ता कार्यक्रम का मुख्य आकर्षण प्रधानमंत्री मोदी का भारतीय समुदाय को संबोधन होगा, जिसे लेकर पूरे देश में उत्साह है. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्यकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा है, जो दोनों देशों के बीच गहरे सांस्कृतिक संबंधों को रेखांकित करता है. जकार्ता से संदीपन दासगुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा.
0: શ્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેડિસિસના આમંત્રણ પર મેલબોર્ન જશે. તેઓ ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. શ્રી મોદીની 3 દેશોની આ મુલાકાત ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી, મહાસાગર વિઝન તેમજ મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક પ્રત્યેના દેશના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચીક બેરેકના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે. 15 જુલાઈએ તેમની ચકાસણી થશે. આ બેઠકો માટે મતદાન 24 જુલાઈએ થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે. દરમિયાન ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા

0: હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજી 2026 પરીક્ષાની ફી રિફંડ માટે બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એનટીએએ માહિતી આપી હતી કે જે ઉમેદવારોએ તેમના બેંક ખાતાની વિગતોની પુષ્ટિ કરી છે તેમના માટે રિફંડ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફક્ત 8,29,510 ઉમેદવારોએ તેમની બેંક વિગતો સુધારી છે અથવા અપડેટ કરી છે. પ્રશ્નપત્ર લીકના આરોપોના કારણે આ વર્ષે 3 મેના રોજ યોજાયેલી નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ એનટીએ દ્વારા રિફંડ આપવામાં આવી રહ્યું છે. બ્રિક્સ દેશોના નશીલી દવાઓ વિરોધી એજન્સીઓના વડાઓની બેઠક આજથી ગુવાહાટીમાં શરૂ થઈ. ગૃહમંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત આ 2 દિવસીય બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે જણાવ્યું કે બ્રિક્સના વિસ્તરણથી નશીલી દવાઓની હેરફેર અને માદક દ્રવ્યોના દુરૂપયોગ સહિત વૈશ્વિક પડકારોનો સામનો કરવાની જૂથની ક્ષમતા મજબૂત થઈ છે. ભારતીય પ્રતિનિધિમંડળે માદક દ્રવ્યોના વિરોધમાં ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ અને કડક અમલીકરણ તથા પુનર્વસન પગલાં પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ પર આજે દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કોલકાતામાં વિશેષ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું શિલાન્યાસ કરાશે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મ જયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમનું જીવન અને આદર્શો પેઢીઓને મજબૂત, સંયુક્ત, આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાના સામૂહિક પ્રયાસમાં પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીનું જાહેર જીવન અખંડ ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા વ્યાખ્યાયિત થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડોક્ટર મુખર્જી ભારતીય જનસંઘના સ્થાપક અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ડોક્ટર મુખર્જીના અતૂટ દેશભક્તિ અને નિસ્વાર્થ જાહેર સેવાના આદર્શો પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને સંવિધાન સદનમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરતા તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાષ્ટ્રનિર્માતા તરીકે ગણાવ્યા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ડોક્ટર મુખર્જીનું જીવન રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે અતૂટ સમર્પણનું પ્રેરણાદાયક ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. રશિયાએ આજે યુક્રેનના પાટનગર કીવ પર કરેલા બેલેસ્ટિક મિસાઇલ હુમલામાં લગભગ 10 લોકોના મોત અને 46 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના તુર્કીમાં યોજાનારી મુખ્ય નાટો સમિટના એક દિવસ પહેલા બની છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે તેવી શક્યતા છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે રશિયાએ આ હુમલામાં બેલેસ્ટિક મિસાઇલ, ક્રુઝ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ઘણી બહુમાળી ઇમારતોને નુકસાન થયું હતું અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગઈકાલે ચેતવણી આપી હતી કે રશિયા એક નવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે આજે સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંક જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. રિયલ્ટી, ઓટો અને ખાનગી બેન્કોના શેરોમાં લેવાલીના પગલે શેરબજાર શરૂઆતથી જ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જ્યારે મીડિયા, આઇટી અને જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં વેચવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 576 અને નિફ્ટી 168 અંકો સાથે કારોબાર કરી રહ્યા છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ આપ્યું છે. દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા દિવંગત આયાતુલ્લા અલી ખોમેનીની અંતિમ યાત્રા તહેરાનમાં ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. યુદ્ધમાં માર્યા ગયેલા ખોમેની અને તેમના પરિવારના અન્ય સભ્યોની શબપેટીઓને તહેરાનની

ગુજરાતની શેરીઓમાંથી પસાર થઈને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક સુધી લઈ જવાશે. ફિફા વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે બ્રાઝિલના અનુભવી ખેલાડી નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગઈ રાત્રે રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 2-1 હાર બાદ તેમણે આ જાહેરાત કરી હતી. નેમારની આ ભાવનાત્મક વિદાયથી એક દાયકાથી વધુ સમયથી બ્રાઝિલિયન ફૂટબોલના એક યુગનો અંત આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વર્ષી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: FM Gold, खरा सोना।
1: आवरे वरसाद ढेबरियो परसाद उनी उनी रोटली ने कारेला नु साग।
2: ओहो, आज तो धरार एवो मेघराज वरसी रह्यो छे ने के न पूछो वात। अने दोस्तों, माहौल तो एवो थई गयो छे ने के आम उनी उनी रोटली अने कारेला नु शाक तो नहीं, पण आम तीखा तीखा भजिया अने गरमा गरम चाना हबड़का लेवानु मन थई जाय हो। પણ હવે તકલીફ ત્યાં આવીને ઊભી રહી જાય કે હું ઊની ઊની રોટલી તો કહું પણ કોઈ સમજી ના શકે કે આ ઊની ઊની એટલે હું, તો મારા માટે મુસીબત ઊભી થઈ જાય ને। હવે આજની પેઢીને સમજાય એ માટે મારે હવે ઊની ઊનીનો તો કોઈ નવો શબ્દ શોધવો પડે, બરાબર ને। હવે આવી હાલત તો માત્ર એક શબ્દની નથી પણ એવા અનેક શબ્દોની છે જે આજે લગભગ જાણે ભૂલાઈ જ ગયા છે, અથવા તો એવું કહી શકાય કે આપણી ગુજરાતી ભાષામાંથી, ખાસ કરીને બોલચાલની ભાષામાંથી જાણે વિલુપ્ત થઈ ગયા છે। હવે આજે આપણે એવા જ કેટલાક ગુજરાતી સાહિત્યના શબ્દોને યાદ કરીએ તો કેવું રહે। તો ચાલો આજની આપની આ કાર્યક્રમની સુકાની આપણને આપના મનગમતા કાર્યક્રમ એટલે કે ગીત ગુરજારીમાં આપને લઈ જશે એવા જ અમુક વિસરાયેલા ગુજરાતી ભાષાના વિસરાઈ ગયેલા શબ્દોના સથવારે। આપ સાંભળી રહ્યા છો આકાશવાણી મુંબઈ કેન્દ્રની 101 મેગાહર્ટ્ઝ FM ગોલ્ડ ચેનલ પર, અને હું છું આપના આજના કાર્યક્રમની સુકાની અને તમારી રેડિયો સખી RJ કાજોલ વજાણી।

બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રાપ્ત થયેલ મહત્વની સૂચના. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી એટલે કે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને 80-90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આને ધ્યાનમાં રાખીને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે મુંબઈની તમામ ખાનગી કચેરીઓના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ, આવશ્યક સેવામાં રહેલા કર્મચારીઓ સિવાય માટે બપોરથી અડધા દિવસની રજા પણ જાહેર કરવામાં આવી છે. તો શ્રોતા મિત્રો, આપણે આપણા કાર્યક્રમમાં આ મહત્વની સૂચના પછી આગળ વધીએ. કહેવાય છે ને કે શબ્દોના સથવારે મનની વાત કહેવાય જાય, શબ્દોના સથવારે મનની વાત કહેવાય જાય, એ બહાને ભૂલાયેલા શબ્દો પણ પાછા મળી જાય. જો યોગ્ય શબ્દોનો સાથ મળે તો મનની વાત કેટલી સરળતાથી કહેવાય જ જતી હોય છે ને. અને આ માણસ જ્યારે મનની વાત કહેવા બેસે ત્યારે વાત વાતમાં કેટલાક એવા શબ્દો બોલી જતો હોય છે જે એની માટીની, એની માતૃભાષાની અથવા માતૃભૂમિની ઓળખાણ

રવિ આપતા હોય છે. એટલે કે આ બોલચાલની ભાષા પરથી આપણને એ તો અંદાજો ચોક્કસ આવી જાય કે એ વ્યક્તિ કયા પ્રાંતનો છે. કે આપણે તો ત્યાં કહેવાય છે ને કે બાર ગામે બોલી બદલાય. એ તો હાલો, એ બાર ગામોમાંને એક એટલે કે આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની જ વાત કરીએ તો અહીંના ગામોમાં કેટલાક એવા શબ્દો નિયમિતપણે વપરાય છે જે આપણે શહેરમાં અથવા તો આજકાલની યુવા પેઢીના મોઢામાંથી તો જાણે વિલુપ્ત જ થઈ ગયા છે. હવે એમાંનો જ એક શબ્દ આપણે યાદ કરીએ તો એવો એક શબ્દ મને યાદ આવે છે જે છે રોંઢો. હવે એટલે તો એમ બોલાય કે રોંઢો કરવાનો વખત થઈ ગયો છે. તો હવે આ આપણે શબ્દોની સફર શરૂ કરીએ તે સાથે સાથે જ હું તમને ગીતો સંભળાવું અને ત્યાં સુધી તમે મને આ રોંઢો જે શબ્દ છે એનો અર્થ સમજાવો. અને હા, તમને પણ આવા કેટલાક ગુજરાતી ભાષાના વિસરાઈ ગયેલા અથવા વિલુપ્ત થઈ ગયેલા શબ્દો જાણ હોય અને આપ મારી સાથે શેર કરવા માંગતા હો તો ચોક્કસથી અમને અમારા સ્ટુડિયો પર જણાવો ફોન કરીને. અમારો નંબર તો તમને ખબર જ છે, છતાંય નોંધી લો, 02-2-45-15-41-34 અને 45-15-41-35. તો આવો સાંભળીએ ત્યાં સુધી આ સરસ મજાનું ગીત.

0: www.nipp.in/nipp वेबसाइट पर जाएं। प्रस्ताव भेजने की अंतिम तिथि 31 जुलाई 2026 है।
1: ए हा हा हा, बार तो एकदम एवो धराड़ वरसाद वरसी रह्यो छे ने, के जेम के मैं कीधु ने आम गरमा गरम भजिया अने चा ने हबड़का लेवान मन थाय हो। अने हा, એ તો બધું બરાબર, મને ખબર કે તમે બધાએ બપોરનું વાળું તો કરી લીધું છે અને હવે રાતના વાળું કરવાની તૈયારી કરી રહ્યા છો, પણ એ તો કયો કે આ હાંજના રોંઢાનો હું વિચાર કર્યો હશે મારી જેમ? એ હાંજે રોંઢો તો કરો પણ છો કે નહીં? એ હું તો છે ને આ વરસાદી માહોલમાં મારા ઘર મહેમાન આવવાના છે અને મહેમાન માટે પણ મારે થોડો રોંઢો બનાવવાનો છે। હવે તો તમે ઓળખી જ ગયા હશો કે હું શું વાત કરી રહી છું। હા જી, જેમ શ્રોગણે ઘણા શ્રોતા મિત્રોના ફોન આવ્યા અને ઓલમોસ્ટ બધાએ સાચા જવાબ આપ્યા, આ રોંઢો એટલે કે નાસ્તો તૈયાર કરવાનો થાય। હવે આ શબ્દ આપણા જૂનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી અને રાજકોટના ઘણા ગામડામાં આજે બોલાય છે। તો આપ સમજી ગયા છો કે રોંઢો એટલે નાસ્તો થાય અને વાળું કરવું એટલે કે જમણવાર કરવું। હા વાંધો નહીં, હાલો હવે આગળ વધીએ અને તમ તો તમ સરસ મજાને ગીતો સાંભળો અને સાંજના રોંઢાની તૈયાર કરો। ત્યાં સુધી મારા જ ઘર મહેમાન આવવાના જ ને, તો હું વરંડામાંથી સાવરણી લઈને ઓરડો સાફસૂફ કરી લઉં। હવે જો આમાં વળી પાછા બીજા નવા ત્રણ શબ્દ આવ્યા, તો હવે હાલો આ તમામ ત્રણ નવા શબ્દનો અર્થ તમે મને જણાવતો, વરંડો, સાવરણી અને ઓરડો। તમ તમારે મને ફોન કરીને આ શબ્દોના મતલબ સમજાવો અને ત્યાં સુધી તમને કોઈ નવા શબ્દ ખબર હોય તો એ મને જણાવો। ત્યાં સુધી આંબળીએ આપણે સરસ મજાનું ગીત।

आप સાંભળી રહ્યા છો આકાશવાણી મુંબઈ કેન્દ્રની 100.1 મેગાહર્ટ્ઝ એફએમ ગોલ્ડ ચેનલ પર આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી અને હું છું તમારી રેડિયો સખી આરજે કાજોલ વજાણી. અરે ઓહો હો હો હો, એટલા બધા ફોન આયા કે જાણે મારા સબદ ભંડોળમાં તો આજે નફો થઈ ગયો. હા, આપ સૌ શ્રોતા મિત્રોનો ઘણો ઘણો આભાર. હા, હું તો વરંડામાં જસ્ટ પહોંચી જ ને, ત્યાં તો પહેલાં વિભાબેન, અરુણભાઈ, હંસાબેન

સાવરણી એટલે તમે સમજી ગયા હશો ને? હાજી, સાવરણી એટલે ઝાડું, સાફ સફાઈ કરવા માટેનું. આવે તમારે શહેરમાં તો પેલા મોપ કે પછી પેલા શું કહેવાય, એ આ ઇલેક્ટ્રિકલ ક્લીનર ને બધું જાત જાતનું આવ્યું છે, પણ અમારા ગામડે તો હજુ એ પેલી સાવરણીથી જ સાફ સફાઈ થતી હોય છે. તે હાલો આ વરંડો, ઓરડો, સાવરણી આ બધા સબત તો શીખી લીધા, હવે આ બધા કામ તો થતા જ રહેવાના. પણ મેં તમે કીધું ને માર ઘર મહેમાન આવવાના છે, તો હજી બીજા ભાત ભાતના ઘણાય કામો બાકી છે. હજી જો યાદ આવ્યું, માળીએથી કુંજો ઉતારવાનો છે, એના માટે નિસરણીએ જોઈશે, કામ કે હું છે ને મારે ઘેર ગામેત્રાથી મહેમાન આવવાના છે. હવે હાલો છે આ કુંજો, ગામેત્રા અને નિસરણી આ ત્રણ બીજા નવા શબ્દ મળ્યા. ને હાલો હવે આ ત્રણ નવા શબ્દોના મતલબ તમે મને ખબર હોય તો જટ જણાવો, ફોન ઘુમેડો અમારા સ્ટુડિયોના નંબર પર. નંબર ફરી એકવાર બોલ દઉં, 02-2-45-15-41-34, 45-15-41-35. હાલો ત્યાં સુધી આ માણો સરસ મજાનું મોજીલું ગીત.

શ્રોતા મિત્રો, આમાં જેમ કીધું ને કે ચાર ચાર ગામે ફરીને રખડીને અલગ અલગ જગ્યાએ ભણેલો અને અલગ અલગ જગ્યાએ રખડેલો અને અલગ અલગ જગ્યાએ સ્વાદ માણેલો. આપણે જેમ આગળ કહ્યું ને કે બાર ગામે બોલી બદલાય, એમ ઘણા બધા શ્રોતા મિત્રોના ફોન આવ્યા અને ભાત ભાતના શબ્દો એ લોકો યાદ કરીને આનંદ માણી રહ્યા છે ને એમને એમના પોતાના ગામડાના દિવસો યાદ આવી રહ્યા છે. અને આપ જે આ પ્રતિસાદ મને આપી રહ્યા છો ને એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયક છે હો. તો ચાલો વળી આપણે એ જ વિસરાઈ ગયેલા શબ્દોની સફર પર આગળ વધીએ. તો આ ગીત પહેલાં અમે તમને ત્રણ શબ્દ પૂછ્યા હતા, તો એ શબ્દના મતલબ જાણીએ. તો સૌથી પહેલાં કે ગામેત્રો.

0: ગામે ત્રુ એટલે કે મહેમાન આવવા, એટલે કે બીજા ગામડેથી પ્રવાસ કરીને આવેલા મહેમાનોને ગામેત્રાથી આવેલા મહેમાનો કહી શકાય. ત્યાર પછી કુંજો એટલે કે પાણી ભરવાનું જગ. હવે જેમાં પાણી ભરીને ગ્લાસમાં પાણી પી શકાય એ તમે કુંજામાં શરબતે પાઈ શકો છો. પણ હા, એટલું ધ્યાન રાખજો કે આ કુંજો અને કુંજી એ બેમાં ભરાઈ ન જતા. હા, આ કુંજો એટલે કે જગ અને કુંજી એટલે કે ચાવી થાય. એ બરાબર કહું છું ને? લ્યો, હવે કુંજામાંથી શરબત તો પાઈ દીધું ગામેતરાથી આવેલા મહેમાનોને, પણ હવે આ જે રોંઢો કરીને પહેલાં જે બધા ઠામેઠા પડ્યા છે એને ઉટકશે કોણ? રાત્રે વળી પાછું વાળું કરવાનું છે ને. લે, યાદ આવ્યું, એ માટે તો શાકભાજી લેવા ચોકડીએ જવું પડશે. ને હા, આ પેલો ચૂલો હળગે ને એ માટે બાકસ તો લાવવાનું બાકી જ રહી ગયું. એ હાલો, તો આમાં બીજા વળી 3 નવા શબ્દ આવ્યા. આટલું બધું કામ બાકી છે ને કે હાલો આ 3 નવા શબ્દો આપ્યા છે એના અર્થ મને જટ જણાવો. કયા કયા? આ ચોકડીએ જવું, બાકસ અને ઠામ. તે હાલો આ 3 નવા શબ્દ મને જણાવો. ત્યાં સુધી માણો આ સરસ મજાનું ગીત.
1: ચરર ચરર માડું ચ

તે શ્રોતા મિત્રો, આપને તો ખૂબ મજા આવી રહી છે એવું લાગે છે, પણ હા, હું તો જાણે થાકી ગઈ. આ પહેલાં મહેમાન આવવાના છે એની તૈયારી, ને આપના પ્રતિસાદોનો ધોધમાર વરસાદ. તો હાલો, આપણે આ શબ્દોના સથવારે હાલી રહ્યા હતા, અને એમ આપણે જાણ્યું કે દરેક શબ્દોની એક અલગ જ મજા હોય છે. એ જે શબ્દો આજે આપણે વાપરીએ છીએ ને, એ શબ્દો પહેલેથી જ આપણા સાહિત્યના શબ્દભંડોળમાં હતા જ, અને આજે પણ છે. તો ફરક માત્ર એટલો છે કે બદલાતા સમય સાથે એ શબ્દનો ઉપયોગ કરવાનો આપણે જાણે બંધ કરી દીધું છે, અથવા તો શહેરો જેવા વિસ્તારોમાં એ ધીરે ધીરે ઓછું થવા માંડ્યું છે. હવે જ્યારે પણ આજે આપણે આપણા ગામડે જઈએ, ત્યાં આપણે ત્યાંના જ શબ્દો અચાનક જ બોલતા થઈ જઈએ છે, કારણ કે કદાચ આપણી ગળથૂથીમાં સમાઈ ગયેલા હોય છે. હવે મનોજ ખંડેરિયાની એક ગઝલ મને અહીંયા યાદ આવે છે. એમણે લખ્યું છે કે હવા જેવા સરળ આવી ગયા છે બહાર આજે પણ, હવા જેવા સરળ આવી ગયા છે બહાર આજે પણ, આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પહોંચી છે. હવે જ્યારે શબ્દોની વાત ચાલી રહી છે, તો આ ગીતો પહેલાં મેં તમને ત્રણ શબ્દોની વાત કરી હતી, અને એ ત્રણ શબ્દો હતા ઠામ, ચોકડી અને બાકસ. તે હાલો, એટલા બધા શ્રોતા મિત્રોના ફોન આવ્યા, ભાવનાબેન પ્રજાપતિ, વિભાબેન, હંસાબેન, અરુણભાઈ, દિનેશભાઈ, તૃપ્તિબેન, ભરતભાઈ, પ્રફુલભાઈ ને દિલીપભાઈ, આ બધાએ એકદમ હાચે હાચા જવાબ કીધા હો. તે હાલો એક પછી એક જાણી. એ પહેલાં ઠામ, ઠામ ઉટકવા એટલે કે વાસણ ઉટકવા એમ કહી શકાય. ત્યાર પછી બીજું હતું ચોકડી. ચોકડી એટલે કે ચાર રસ્તા જ્યાં ભેગા થાય એ ચોક, અથવા તો કોઈ પણ ચાર વસ્તુનો સમૂહ એને ચોકડી કહી શકાય. અને ત્રીજું બાકસ. આ બાકસ એટલે કે માચિસની પેટી, જે પ્રાઇમસ અથવા તો ચૂલો પેટાવવા માટે ઉપયોગમાં લેવાતી. હવે આ મિત્રો, કેટલાક શબ્દો એવા છે જે સાંભળવામાં આજે પણ આપણને યાદ આવે એવા છે, કારણ કે આજે નથી કોઈના ઘરમાં પ્રાઇમસ રહ્યો કે નથી એ માચિસની પેટી રહી, કારણ કે આજે તો ઇન્ડક્શન ચૂલાના જમાના આવી ગયા છે. પણ હવે આ શબ્દોમાં એક શબ્દ ચોકડીની વાત કરીએ ને, ખાસ કરીને તો ચોકડીનો એક અર્થ તો આપણે જાણ્યો કે જે કહેવાય ચાર રસ્તા અથવા તો ચોક, પણ કેટલાક શબ્દો એવા પણ છે જેના બે જુદા જુદા મતલબ નીકળે છે બે જુદા જુદા સંદર્ભમાં. એટલે કે ચોકડીનો બીજો પણ એક અર્થ થાય છે, એટલે કે મોરી, જ્યાં આપણે કહેવાય ને કે પાણી નીકળવાનો નાનકડો રસ્તો હોય. પહેલાં જૂના જમાનાના ઘરમાં નાનકડી મોરી રહેવાતી, જ્યાં આપણે પાણી વાસણ ઘસવાનું અથવા ક્યારેક ક્યારેક નાવાનું કામ પણ થતું. તો ચોકડી શબ્દના પણ બે જુદા જુદા અર્થ થાય છે મિત્રો. તો આમ એક જ શબ્દના અનેક અનેક અર્થ પણ હોઈ શકે છે. ને જો હા, આ એટલા બધા ફોન આવે ને તૈયારીમાં હું બીજો એક શબ્દ જે મેં તમને પહેલાં કીધો હતો ને, એ કહેતાંય ભૂલી ગઈ. આ નિસરણીથી કુંજો તો ઉતાર લીધો, પણ નિસરણીનો અર્થ જ કહેતા હું ભૂલી ગઈ તમને. આ નિસરણી એટલે કે ઉપર ચડવાની સીડી, જે તમને ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલા માળે ઉપર લઈ જાય ને, પહેલા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર નીચે લઈ આવે. તો હાલો, તમે તમારે આ ગીતો માણો, અને હું તમને સંભળાવું સરસ મજાના ગીતો, અને આપણે આ શબ્દોની સફર પણ આગળ જાળી રાખીશું.

રહ્યા છો આકાશવાણી મુંબઈ કેન્દ્રની 100.1 મેગાહર્ટ્ઝ એફએમ ગોલ્ડ ચેનલ પર આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી, અને હું છું આપની સાથે આપની રેડિયો સખી આરજે કાજોલ વજાણી. અને આજે આપણે કરી રહ્યા છે ગુજરાતી ભાષાના એવા કેટલાક વિસરાઈ ગયેલા અથવા તો લુપ્ત થઈ ગયેલા શબ્દોની સથવારીના સફર પર. તો આપણે અનેક એવા શબ્દોની વાત કરી અને એ જ સફરમાં આગળ વધીએ તો બીજા અમુક એવા નવા શબ્દો છે, જેમ કે આજે મેં તમને કીધું કે મારે ઘર ગામેતરાથી મહેમાન આવવાના છે, પણ હવે સાચું કહું ને તો પહેલાં અમે આ બધા મજિયારા હતા અને હવે જુદારા થઈ ગયા છે. હવે જો આ શબ્દ પ્રયોગમાં પણ બે એવા નવા શબ્દો આવ્યા જે આપણે અનેક વાર ગામડે સાંભળ્યા હશે, જે હતા મજિયારા અને જુદારા. હવે આ મજિયારા અને જુદારા શબ્દનો અર્થ એ થાય કે મજિયારા એટલે કે એક સાથે, એટલે કે સંયુક્ત રીતે સાથે મળીને કામકાજ કરવું એમ થાય, અને જુદારા એટલે કે જુદા જુદા જુદા થઈને કરાયેલું કામકાજ. આજે જ્યાં બધા ન્યુક્લિયર ફેમિલી બનાવીને બેઠા છે ને, ત્યાં જોઈન્ટ ફેમિલી એટલે કે સંયુક્ત પરિવારનો કોન્સેપ્ટ બહુ જૂજ જોવા મળે છે. હજો હવે અહીં જૂજ શબ્દ પણ આપણને નવો મળ્યો ને, આમાં જૂજ એટલે થાય ભાગ્ય જ, જે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય એવું. અને જ્યારે કોઈ પણ આ સંયુક્ત પરિવારમાં ઘઉંની ઘરની વહુઓની વાત કરીએ ને, તો ઘૂમતો તાણીને રહેવું પડે, એટલે કે વડીલો સામે એ લોકોને લાજ કાઢીને રહેવું પડે. આ ગામડામાં આજે રિવાજ છે હો, અને એના માટે પણ એક સરસ મજાનો શબ્દ વપરાય, જે છે અવગુંઠન. હાજી, આજે પણ અવગુંઠન આ શબ્દ ભાગ્યે જ આપણને સાંભળવા મળે છે, પણ આપણા ગામડામાં આ શબ્દ આજે પણ જીવી રહ્યો છે. અને આ સાથે જ આપણા શ્રોતા મિત્રોના ફોન આવી રહ્યા છે, અને એ લોકોએ પોતાના વપરાયેલા ગામડામાં અથવા પ્રદેશમાં વપરાતા અથવા પોતાના સમયના વપરાતા શબ્દો આપણને જણાવી રહ્યા છે. જેમ કે દિલીપભાઈ શાહ મલાડથી ફોન કરીને એમણે જણાવ્યું એક સરસ મજાનો શબ્દ, જે છે બકાલુ. બકાલુ માર્કેટ એટલે કે શાકભાજી લેવાનું માર્કેટ. તો ચાલો આપણે આવા જ શબ્દોના સુરીલા સફર પર ને સથવારે ચાલતા રહીએ, અને ત્યાં સુધી માણીએ આ સરસ મજાનું ગીત.

आप સાંભળી રહ્યા છો આકાશવાણી મુંબઈ કેન્દ્રની 101 મેગાહર્ટ્ઝ એફએમ ગોલ્ડ ચેનલ પર આપનો કાર્યક્રમ ગીત ગુર્જરી. અને આજે મિત્રો આપણે આ ગીત ગુર્જરી કાર્યક્રમના અંતિમ તબક્કામાં આવી પહોંચ્યા છે અને મને આશા છે કે આજે આપણે આજે શબ્દોના સથવારે પહોંચ નીકળ્યા હતા ને એ આપણા હાટું તો એકમાત્ર ટ્રેલર હતું, કારણ કે પિક્ચર તો હજી બાકી છે. કહેવાનો મતલબ એ એમ કે એવા તો અનેક શબ્દો છે જેને યાદ કરવા જોઈએ આપણે, પણ આજે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે આપણા વિસરાઈ ગયેલા શબ્દોને યાદ કરવાના પ્રયત્નોને થોડા વખત માટે અહીં પૂર્ણવિરામ આપવો પડશે. મને એ વસ્તુનો આનંદ રહેશે, ના ના, મને એ વસ્તુનો મોદ રહેશે, મોદ એટલે કે આનંદ, કે આપ ઘણા શ્રોતા મિત્રોના ફોન આવ્યા અને ખૂબ જ સારા પ્રમાણમાં મને પ્રતિસાદ આપ્યો. આ શ્રોતા મિત્રોનું નામ લઈએ તો જાણે સમય ઓછો પડે, પણ આ એક વાત તો જાણીતી છે કે આજે આપણા યુવા પેઢીના મોઢે વિસરાઈ ગયેલા શબ્દોને આપણે જ આપણે એમના સુધી પહોંચાડવી રહી તો જ આપણે આપણા ભાષાનો આ અમૂલ્ય વારસો જાળવી શકીશું. તો આશા રાખું છું કે આપને આ કાર્યક્રમ સાંભળવાની મજા આવી હશે અને આપના આ જૂના વિસરાઈ ગયેલા દિવસોને અથવા તો શબ્દોને યાદ કરીને પણ મજા આવી હશે. તો જેમ કે આગળ ઘણા શ્રોતા મિત્રોના નામ લીધા અને તે સિવાય પણ દિનેશભાઈ, તૃપ્તિબેન, ભરતભાઈ, પ્રફુલભાઈ, વિભાબેન, આ અનેક શ્રોતા મિત્રોના પ્રતિસાદ